0: 0317 090 60 75.
1: ટેક્સ્ટ મેસેજ હમ કવલી છે ઓર દેન અલાવા વોટ્સએપ મેસેજ હમ કવલી છે લોકેશ ઇસ તાઉસ પર નાસિમ ઓર પ્રોગ્રામ હમ કોમ દેન અલાવા સ્તાસો મેસેજ નમ શામિલ હો માં اس بابا صفائی خا باس بالکل چھکے اور دل تمات بٹ بالکل صحیح روان دے خیر جناب اس خبر نے ٹک بشی پیج ریفریش کے بالکل بٹک شیخا دا پروگرام تاسو ته وړاندې کوم د صفائی

શું મલક યમા સરજી હાઉ આર યુ બિલકુલ ઠીક ઠાક એમ અરોરા હોય છે હોપ યુ વિલ બી ફાઇન બિલકુલ ઠીક ઠાક એમ સરજી આઈ એમ સો એક્સાઇટેડ બીકોઝ આઈ લિસન યુ યોર પ્રોગ્રામ આફ્ટર લોંગ ટાઈમ સાચી પ્રોગ્રામ ની રિઝલ્ટ દાખલા કુમા વિચ નાઇસ વોઇસ ગોલ્ડન વર્ડ સરજી આઈ રીડ નાઇન્થ ક્લાસ સરજી વોટ આઈ શુડ ફોર નાઇન્થ બોર્ડ સરજી માય મેમરી આર વીકર વોટ આઈ ડુ નકલ બિલકુલ કમ બસતા રિયાલિટી રાજલુન કે વખત તાસુ માર્ક્સ તાસુ ડિગ્રી સિર્ફ તાસુ લુશ દર કઈ નોર દા નંબર તાસુ લગોરે કઈ ના કયો ફેક્ટરી કે યો જે કે યો કંપની કે યો ઇદારા કે તાસુ જોબ કવે ને તાસુ પકાર પોઈ જન તાસુ બાલતે કે સર્વાઈવલ કે જન બતેર કે ઓ કે નો પોઈ જન બેશક સ્તા દે 900 કે યા 1100 કે દે 1099 માર્ક્સી હો ચે તે કાર નશી કોલે તા બોલે રી કે તબરીઝ બરા હોલી સૈયા ભાઈ માત્રા હોય નો કો બેશક તા નંબર ડિગ્રી નો પ નંબર દ મેટર કઈ સર્ફ તાલે પૂછ દર કી ડિગ્રી સર્ફ ચિકમ દે નો તા યોજે તે એલિજિબલ કઈ નોટ પ નંબર મંબર ઓ પરવા ન સાથે બધા બિલકુલ બજેન કે કાર બસ દકે પોશી તો દ પોય દ પાર જ દકલા કવ દ પોય દ પાર ચીજ પોશમ જ દકલા ઓકમ કામયાબી બો પખપલે તા પછી રાજી પખપલે બો કામયાબી તા પછી મંડ હોય ઓ કતરે કામયાબે દ પાર કે ચેર જદી કામયાબ શમા او نمبر دې ډېرې والمه نو چې کوم ستاپو دا غو تاسو ربياني نو کامیابی وستانه لري تختی نو ته ځان پوهه کا په سبق باندې پرشه کانسپټ خپل کلیئر کا کامیابی وتا ځان لګوري او تاسو پسې برازي ښه اولوی چې زما میموري کمزورې ده نو میموري چې انسان دی یو سبجیکټ کې کمزوري ته په میتھس کې کمزوري یا په انګلیش کې کمزوري چې کوم یو سبجیکټ میټریکو کې چې کوم یو سبجیکټ سره ستا مینې یو ته په کې خیر خپل شوق نه وي او ماغه سبجیکټ وایا صحیح دا تاسو ته اکثر یو خبره کوم اباسین یوسفزی د پښتو ژبې یو وتلی شاعر دی غټ شاعر دی کنه هغه نه یو سټوډنټ تاسو کو د پېښور یونیورسيټي کې لیکچرر او پروفیسور نو الته کې دی یو کس تاسو کو سرجی ز سو وم چې کامیاب شم ز سو اخلم هغه ته بچی د پښتو سړی کلم است خپل خوخه ده نو چې کله سړی پښتو ژبه مو یو چې د اباسین یوسفزی په شان یو وین نوم پکې پیدا کړي صحیح ده کنه ته په هر یو په اسلامیات کې ته هر یو سبجیکټ کې ته ځان لې یو نوم پیدا کولې شي او چې یو کار کې به سم کې د ځلنه به کې ځان به پی ګوري هغه ته نه زخمی پرې د سړي مونږ د کار د ایجوکیشن خبرې کوو او ته به کې خمه کې زخمی زخمی او بیا مې زړه ټاکور کله کده خبره ده دلته نه ان کلاس ته سټوډنټ خبره کوم دې زو ګورې په خېتا دې به خپل کیسه شروع کړې ده دا ریفریشمنٹ دا انٹرٹینمنٹ ہے قبل میں سیرغه السلام علیکم خادم بیتا سنگه ارشیا خان یم د جیسولنا ارشیا خان ډیر زیات مننه ډیر شکریہ تھینک یو سو ویری ویری ویری ویری مچ بنڈل اف تھینکس یو دنیا یو جهان یو نړۍ مننه خجبل میں سیرغه ایم انسنٹ بوائے سرجی ماشاءاللہ خدا خما شامل کو نالج سرجی سرجی وی چې رشت کنه لکه خپل کار نه کې کنه ټریک را تر وړ او کنه چینه هغه د هارون بچا په واد را ته ټریک را وړ او چینه زم با با بچا يم د جنگلې راجا يم د جنگلې اور ان کو ابل گانے رانے مکمل رخصت کڑا او بل گانے راوڑولا او ور سر چ کم دے او ادا ولم نہ پارم کیتا سو پگے خا راوڑے ادا گانا بتا سو رے بیا دا دین وات چ کلز یو کپ چیس کما دمشم کنا تا سو بوس بی جی ایم انجوائے کا دا یو ٹریک تے زما دا خو خدا تے پلے کوم خدا میسجان شامل ہوما ہر شی اڑی رضیات من نہ خا مور تک ٹورے شی مور تن نے کمل لوے شی ولاد دا حیالو پٹا پسر سلامت او سال بلواسی رغلے ایم انسنٹ بوائے سرجی ماشاء اللہ یو آر اے لاٹ آف نالج سرجی آئی جیلس فرام سرجی ہاسٹل لائف کیسی ہے ٹیل می بجے ٹال می لی گلے یو وی چھے ٹک ٹاک اکاؤنٹ پلیز ٹک ٹاک والے تبریز استا گا نو اور کو مجھے ڈائلر پہ گاٹے پہلے وردی سے واشی
ټیک ټاک چې کله ته ورکې ټیک ټاک کې ولیکې الپرزولام سپرشا.